બેની હું પર્યાવરણ કે સંદેશ દેવત એ સુઘર ગીત લા આપ સૌ બહેની પસંદ કરી રહ્યો ગાંવ પરસા ટોલા અંબાગઢ ચોકી લે સિલોચની મસિયા તુષારણી શીલા પાયલ ગરિમા દીપિકા રોહણી કાજલ મેધા વર્ષા ઓ ઝુનિયાબાઈ મસિયા ગંડઈ ટીકરી પારા લે આપ બહેની બનહો શ્રીમતી કચરીબાઈ દેવાંગન શ્રીમતી જયશ્રી દેવાંગન કુમારી હિમાંશી દેવાંગન ગાંવ નેવય ઉતૈલે શ્રીમતી ઉર્વશી દેવાંગન કુનિકા દીપશિખા દેવાંગન ઔ કરહી ભદરલે શારદા નિર્મલકર જમુના નિર્મલકર ચંદ્રિકા ઔ રાધા નિર્મલકર ઔ યે આપ બહેની મન હો મહામાયા પારા ગ્રામ દરચુરાલે ભૂરીબાઈ સાહુ સંતોષી દુલોરીન કામેશ્વરી કુમારી ઔ મોતીમબાઈ માનિકપુરી ધનવંતીનબાઈ યોગિતાબાઈ માનિકપુરી ગાંવ ગણેશધામ પરસુલી પોસ્ટ ખેરથા બજાર તહેસીલ ડોંડી લોહારાલે ઔ છત્તીસગઢ રીંગની લે કરુણા વર્મા પ્રિયંકા બંછોર નર્મદા ધામ સુરસુલી લે આપે નિમન હો બિંદુ યાદવ સરસ્વતી યાદવ કવિતા યાદવ ઔ મમતા યાદવ ઔ આપ બહેનીમન હો જીનવાની રેડિયો શ્રોતા પરિવાર સિમગા લે શ્રીમતી સવિતા જૈન ઔ મોનિકા જૈન ઔ બહેની હો દેખો હમ જબ બાત કરથા ના અપન સ્વાસ્થ્ય કે તો યહી કહે જાતે કે સબલે બડે સુખ નિરોગી કાયા દૂજા સુખ ઘર મે માયા માને હમ સ્વસ્થ રહેબો તભી તો સુખી રહેબો ઔ માયા લબોર પાબો તો એકર પર બને ખાન પાન કે સંગે સંગ યોગ ઔ પ્રાણાયામ કે બહુતે મહત્તા હવે કાબર સિર્ફ યે એક વ્યાયામ નો હે બલ્કિ સ્વસ્થ ઔ જિંદગી જીએ કે એક ઢંગ આય કહાન એસે માને જાથે કે રોજ યોગ કરેલે હમર તન સ્વસ્થ રહી થે મન શાંત હોથે ઔ શરીર મે નવા ઉછાહ ઔ જોશ બાળથે યોગ હ તનાવ લતકો કમ કરથે બેની હું ઔ કતકોન પ્રકાર કે બીમારી લે બચાયમાં મદદ કરથે તો યોગ કરી કે સંગે સંગ સુઘર ગીત આપકે મન પસંદ કે ગીત હમ સુનવાથન આપલા જોન આપ મન મે ઉછાલા ઔ દુગુના બઢા દેહી તો આવા સુનન યે ગીતલા જોન લા સ્વર દેહી રાધા સાહુ ઔ રમેશ યાદવ